એફએમ બેન્ડ 102.4 MHz પર વિવિધ ભારતીની મનોરંજન સેવાનું આ રાજકોટ કેન્દ્ર છે. સુપ્રભાત. આજે ગુરુવાર, અષાઢ સુદ બીજ, વિક્રમ સંવત 2082, એટલે કે તારીખ 16 જુલાઈ ઈસવીસન 2024. અત્યારે સવારના 5:57 અને 48 સેકન્ડ્સ થઈ છે. અમારી આજની પ્રસારણ યાત્રામાં આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. પ્રસારણ યાત્રાનો પ્રારંભ કરીએ મંગલ સ્વરથી.

એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની મનોરંજન સેવાનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 6 વાગ્યે હિન્દીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: आइए सुनते हैं कार्यक्रम चित्रलोक का शेष भाग.

102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. દિલ સે દિલ તક યાદગાર તરાને. શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. આજે અમે રજૂ કરીએ છીએ સંગીતકાર ચિત્રગુપ્તની કેટલીક વાતો અને એમના રચેલા કેટલાક ગીતો પર આધારિત કાર્યક્રમ મધુર સંગીતથી યુક્ત સંગીતકાર ચિત્રગુપ્ત. ચિત્રગુપ્તનો જન્મ 16 નવેમ્બર 1970 રોજ બિહારના ગોપાલગંજ જિલ્લાના કમરેની ગામમાં થયો હતો. અહીં જ એમનું આરંભિક શિક્ષણ થયું. મોટા ભાઈ જગમોહન પત્રકાર હતા અને સંગીતનો શોખ ધરાવતા હતા. એમનું પ્રોત્સાહન પામીને ચિત્રગુપ્તે સંગીતના ક્ષેત્રમાં પદાર્પણ કર્યું. પંડિત શિવપ્રસાદ ત્રિપાઠીના આશીર્વાદથી સંગીત શીખ્યા. તેઓ લખનૌના ભાતખંડે મહાવિદ્યાલયથી સંગીતના નોટ્સ મંગાવીને એનો પણ અભ્યાસ કરતા. ચિત્રગુપ્ત વિશે આટલી વાતો બાદ હવે ચિત્રગુપ્તની ધૂન પર એક ગીત. મસ્તીભર્યું ગીત છે મજરૂ સુલતાનપુરીનું. કૌમાર્ય સભર કંઠ છે કિશોર કુમાર અને લતા મંગેશકરનું.

પટના વિશ્વવિદ્યાલયથી અર્થશાસ્ત્રમાં એમએ સુધીનો અભ્યાસ કર્યા બાદ ચિત્રગુપ્તે થોડા સમય સુધી વ્યાખ્યાતા તરીકે કામ કર્યું. 1945માં ચિત્રગુપ્ત મુંબઈ આવ્યા. ત્યારે એ સમયના સંગીતકારોમાં ચિત્રગુપ્ત સૌથી વધુ ભણેલા સંગીતકાર હશે. એમના એક મિત્ર મદન સિન્હાના માધ્યમથી તેઓ કેટલીક ફિલ્મી હસ્તીઓને મળ્યા. સંગીતકાર એચપી દાસે એમની પાસે કોરસમાં એક ગીત ગવડાવ્યું. એક અન્ય મિત્રએ એમનો પરિચય સંગીતકાર એસએન ત્રિપાઠી સાથે કરાવ્યો. મુલાકાત સફળ રહી અને ચિત્રગુપ્ત એસએન ત્રિપાઠીના સહાયક બની ગયા. ગીતોની કડીમાં હવે રજૂ કરીએ છીએ તલત મહેમૂદ અને આશા ભોસલેના સ્વરમાં ઇન્સાફ ફિલ્મનું ગીત. ગીત છે અસદ ભોપાલીનું.

ચિત્રગુપ્તના સ્વતંત્ર સંગીત નિર્દેશનમાં ત્રણ ફિલ્મો આવી, લેડી રોબિનહુડ, ફાઇટિંગ હીરો અને તુફાન ક્વીન. આવનારા ચાર વર્ષોમાં તો જાદુઈ રતન, સ્ટન્ટ ક્વીન, ઇલેવન ઓ ક્લોક, દિલ્હી એક્સપ્રેસ અને સર્કસ વાલે જેવી સ્ટન્ટ ફિલ્મો, ભક્ત પુંડલિક અને વીર બભરુવાહન જેવી પૌરાણિક ફિલ્મો તથા હમારા ઘર, જોડીદાર જેવી સામાજિક ફિલ્મોમાં સંગીત આપ્યું. આ રીતે 1950 સુધીમાં તો ચિત્રગુપ્તનું નામ પૌરાણિક, સામાજિક અને સ્ટન્ટ ફિલ્મોના સંગીતકાર તરીકે જાણીતું થઈ ગયું. કાલી ટોપી લાલ રૂમાલ, સાંભળીએ આ ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં. ગીત રચના છે મજરૂ સુલતાનપુરીની.

વર્ષ 1955ના અરસામાં સંગીતકાર સચિનદેવ બર્મન મદ્રાસની નિર્માણ કંપની એવીએમ પ્રોડક્શન્સની ફિલ્મોમાં સંગીત આપતા હતા. એમણે એવીએમની ધાર્મિક ફિલ્મોમાં સંગીત આપવા માટે ચિત્રગુપ્તનું નામ સૂચવ્યું. આ રીતે ચિત્રગુપ્તે એમની ફિલ્મ શિવભક્તમાં સંગીત આપ્યું. આ ફિલ્મથી જ ચિત્રગુપ્ત અને લતા મંગેશકરનો સાથ વધુ સુદૃઢ થયો, જે આગળ એવીએમ પ્રોડક્શન્સની ફિલ્મ મેં ભી લડકી હું, બરખા, ભાભી અને મેં ચૂપ રહૂંગી જેવી ફિલ્મોમાં પણ જળવાઈ રહ્યો. મેં ચૂપ રહૂંગી ફિલ્મનું પ્રણય ગીત લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં, શબ્દરચના છે રાજેન્દ્ર

ફિલ્મ સંગીતમાં લતા મંગેશકર દ્વારા મધુરતમ ગીતો ગવડાવવા વાળા સંગીતકારોમાં આપણે ચિત્રગુપ્તને અનેક વાર ભૂલી જઈએ છીએ. કારણ કે મદન મોહન, રોશન, સી રામચંદ્ર, સચિનદેવ બર્મન વગેરે સંગીતકારોને મોટા બેનરની સુપરહિટ ફિલ્મો મળી અને આથી લતા મંગેશકરે ગાયેલા એમના મધુર ગીતોની ચર્ચા અને પ્રચાર થતો રહ્યો. પરંતુ સંગીતકાર ચિત્રગુપ્તના ભાગે નાના બેનરની તો ક્યારેક ક્યારેક બહુ સફળ ન થઈ હોય એવી ફિલ્મો આવી. આથી એમના સ્વરબદ્ધ કરેલા અને લતા મંગેશકરે ગાયેલા સુમધુર ગીતોનો ઉલ્લેખ ઓછો થાય છે, પરિણામે એ સંભળાય છે પણ ઓછા. આ અછતને આંશિક રૂપે દૂર કરતા અમે રજૂ કરીએ છીએ લતા મંગેશકરના સ્વરમાં આકાશદીપ ફિલ્મનું કર્ણપ્રિય ગીત છે મજરૂ સુલતાનપુરીનું.

સંગીતકાર ચિત્રગુપ્ત સીધા અને સરળ વ્યક્તિ હતા. એમના સમયના નામી અને જાણીતા સંગીતકારો જ્યારે લાખો રૂપિયા લેતા ત્યારે ચિત્રગુપ્તને 20-25 હજાર રૂપિયા માંગતા પણ સંકોચ થતો. ઉદારતા એમનામાં એટલી બધી કે ફિલ્મ દોસ્તીના સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ સાથે સંકોચ અનુભવતા ગીતકાર મજરુ સુલતાનપુરીને એમણે વારંવાર લક્ષ્મીકાંત પ્યારેલાલની પ્રતિભા વિશે વાત કરી અને એમની ફિલ્મોમાં ગીતો લખવા રાજી કર્યા. તેઓ સૌને પ્રેમથી મળતા અને એમના પ્રત્યે હૂંફ દાખવતા. આથી ચિત્રગુપ્તના સંસ્કારી સ્વભાવનો પરિચય મળે છે. સાંભળીએ સાહિર લુધિયાનવીની રચના. વાસના ફિલ્મના આ ગીતમાં સ્વર છે મોહમ્મદ રફી અને લતા મંગેશકરનું.

ચિત્રગુપ્ત માટે સંગીત એક સાધના અને આરાધના સમાન હતું. તેઓ રોજ સવારે પોતાના સંગીત કક્ષમાં સંગીતનો અભ્યાસ કરતા. 1964ના અરસામાં જ્યારે ચિત્રગુપ્ત ખૂબ જ વ્યસ્ત હતા ત્યારે એમની ધૂનો પર ગીતકાર આનંદ બક્ષી એમના બગીચામાં બેસીને ગીત લખી રહ્યા હતા. શાયર મજરુ સુલતાનપુરી ક્યાંક બીજે બેસીને રચના કરી રહ્યા હતા. ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ એમના સંગીત કક્ષમાં બેસીને શબ્દ રચના રચી રહ્યા હતા. આ જ રીતે ગીતકાર પ્રેમ ધવન ચિત્રગુપ્તના ઘરની ઓસરીમાં આવેલા નાળિયેરના ઝાડ નીચે બેસીને ગીત લખી રહ્યા હતા. અને સંગીતકાર ચિત્રગુપ્ત એક હેડમાસ્ટરની જેમ વારાફરતી દરેકની પાસે જતા અને એમનું ગીત સાંભળતા. રજૂ કરીએ છીએ મુકેશ અને લતા મંગેશકરના સ્વરમાં ઓપેરા હાઉસ ફિલ્મનું મદમસ્ત ગીત છે.

આનંદ બક્ષી એમના બગીચામાં બેસીને ગીત લખી રહ્યા હતા. શાયર મજરુ સુલતાન પુરી ક્યાંક બીજે બેસીને રચના કરી રહ્યા હતા. ગીતકાર રાજેન્દર કૃષ્ણ એમના સંગીત કક્ષમાં બેસીને શબ્દ રચના રચી રહ્યા હતા. આ જ રીતે ગીતકાર પ્રેમ ધવન ચિત્રગુપ્તના ઘરની ઓસરીમાં આવેલા નાળિયેરના ઝાડ નીચે બેસીને ગીત લખી રહ્યા હતા. અને સંગીતકાર ચિત્રગુપ્ત એક હેડમાસ્ટરની જેમ વારાફરતી દરેકની પાસે જતા અને એમનું ગીત સાંભળતા. રજૂ કરીએ છીએ મુકેશ અને લતા મંગેશકરના સ્વરમાં ઓપેરા હાઉસ ફિલ્મનું મદમસ્ત ગીત છે મજરૂ સુલતાનપુરીનું.

અભિનેતા મહેમૂદને ગીત એમની અપેક્ષા પર ખરું ઉતરતું ન લાગ્યું. આનું એક કારણ એ હતું કે તેઓ એમની જ એ સમયની ફિલ્મ પડોસનના હાસ્ય ગીતથી બહુ પ્રભાવિત હતા. પરંતુ અભિનેત્રી અરુણા ઈરાનીને ગીત પસંદ પડ્યું અને એમને મહેમૂદને ગીતના સફળ થવાની ધરપત આપી. છેવટે ગીત એવું ને એવું જ બંને કલાકારો પર ફિલ્માવાયું. ગીત છે ઓલાદ ફિલ્મનું અને ગીતકાર છે મજરૂ સુલતાનપુરી.

સંગીતકાર ચિત્રગુપ્તે ખૂબ જ મહેનત અને જહેમતથી ગાયક કલાકાર મન્નાડે અને આશા ભોસલેના સ્વરમાં એક ગીત રેકોર્ડ કર્યું. આ ગીતનું ફિલ્માંકન હાસ્ય અભિનેતા મહેમૂદ અને અભિનેત્રી અરુણા ઈરાની પર થવાનું હતું. ગીત સાંભળ્યા બાદ

ચિત્રગુપ્ત ધાર્મિક પ્રકૃતિના વ્યક્તિ હતા. એ જ રીતે ખૂબ જ કર્મનિષ્ઠ વ્યક્તિ પણ હતા. તેઓ પોતાની ધૂનોને મઠારવા અથક પરિશ્રમ કરતા અને એને કર્ણપ્રિય બનાવવા પાછળ કોઈ કસર ન છોડતા. પરંતુ એમને એવો એક વિશ્વાસ હતો કે જો તેઓ ગીતની રેકોર્ડિંગ વખતે એમના જૂના ચપ્પલ પહેરીને જશે તો એ ગીત ચોક્કસ લોકપ્રિય થશે. જ્યારે ગાયિકા લતા મંગેશકરે આ સાંભળ્યું ત્યારે એમણે મજાકમાં કહ્યું, વાહ ચિત્રગુપ્તજી, તમને અમારી ગાયકીથી પણ વધારે તમારા જૂના ચપ્પલ પર વિશ્વાસ છે. વાત ભલે આપણે લતા મંગેશકરની કરી, પણ સાંભળવાના છીએ કિશોર કુમારના કંઠે ગવાયેલું ગીત. ગીત છે મજરૂ સુલતાનપુરીનું, ફિલ્મ છે એક રાઝ.

અનેક સફળ અસફળ ફિલ્મોમાં સંગીત આપનાર ચિત્રગુપ્તની સંગીત યાત્રા વર્ષ 1988ની ફિલ્મ ઇન્સાફ કી મંઝિલ સુધી ચાલી. આ વર્ષે જ એમના પુત્ર સંગીતકાર આનંદ મિલિંદની ફિલ્મ કયામત સે કયામત તકને ખૂબ જ સફળતા અને લોકપ્રિયતા પ્રાપ્ત થઈ. 14 જાન્યુઆરી 1991ના દિવસે આ અનોખા સંગીતકારે પોતાની જીવનલીલા સંકેલી લીધી. યાદ આવે છે મોહમ્મદ રફીના સ્વરમાં રાજેન્દ્ર કૃષ્ણનું રચેલું ભાભી ફિલ્મનું ગીત.

એક પરિસ્થિતિ એવી હોય છે જ્યારે જીવનસાથી સમક્ષ રજૂ કરેલ પ્રસ્તાવના સ્વીકાર અને અસ્વીકારનો આધાર બંનેની અપેક્ષાઓ પર હોય છે અને એ અપેક્ષાઓ જ બંને માટે પડકારરૂપ બની જાય છે. યાદ આવે છે ભાઈ હો તો એસા ફિલ્મનું સાહિર લુધિયાનવીનું રચેલું, સોનિક ઓમીનું સ્વરબદ્ધ કરેલું અને કિશોર કુમાર તથા લતા મંગેશકરે ગાયેલું ગીત.

અમુક વાતો સ્વીકારીને અને અમુક વાતો જતી કરીને એક યુવક અને એક યુવતી જીવનસાથી બનવાનો નિર્ણય લે છે અને લાગે છે કે ચાલો હવે શાંતિ થઈ જીવનની ગાડી સુખરૂપે આગળ વધશે. ત્યાં તો આવે છે દિયર અને નણંદ, સાળા અને સાળી. તેઓ માત્ર આવતા જ નથી પણ એમની અપેક્ષાઓ પણ લઈને આવે છે. આ અપેક્ષાઓ પ્રણયના પથ પર નવા અને અણધાર્યા પડકાર ઉભા કરે છે. સાંભળો ફિલ્મ સાજન બિના સુહાગનની સાળીઓની શરતો અને જીજાજીના ઉત્તરો. આને ગીતરૂપ આપ્યું છે ઇન્દિવરે, સુર પુરાવ્યો છે ઉષા ખન્નાએ અને સ્વર આપ્યો છે અનુરાધા પૌડવાલ, દિલરાજ કૌર અને સુરેશ વાડકરે.

0: લગ્ન બાદ પ્રણયની યાત્રા આગળ વધે ત્યારે ખબર પડે કે આ તો આવા છે અને આ તો આવી છે, પણ હવે શું? પરિસ્થિતિ પ્રમાણે રસ્તો કાઢીએ અને ગાડી આગળ ચલાવીએ. પત્નીને હવે ખબર પડે કે એના પતિ તો સાવ ભોળા છે, આટલા ભણેલા ગણેલા હોવા છતાંય વ્યવહારમાં કંઈ સમજે નહીં, એનું કોઈ કામ વ્યવસ્થિત અને સમયસર ન જ હોય. મારું તો ઠીક, પણ પાડોશીઓ અને સગાવાલાઓનું તો ધ્યાન રાખવું જોઈએ ને. ચાલો ઠીક, તો હવે સાંભળીએ મહેન્દ્ર કપૂર, આશા ભોસલે અને સુષ્મા શ્રેષ્ઠાના સ્વરમાં આનંદ બક્ષીના ઉદ્ગારો. ફિલ્મ છે પતિ પત્ની ઓર વો, ધૂન છે રવિન્દ્ર જૈનની.
1: ઠંડે ઠંડે

પત્નીની ઈચ્છાઓ નવી નવી વસ્તુઓની ખરીદી કરવી, નવી નવી જગ્યાઓએ ફરવા જવું, નવી નવી હોટલોમાં ખાવું પીવું વગેરે વગેરે. અને પોતાને અનેક બાજુથી ઘેરાયેલો અનુભવ કરતો પતિ યથાસંભવ ઈચ્છાઓ પૂરી કરે છે, ક્યારેક ઈચ્છાઓ પૂરી કરવાનું વચન આપે છે, ક્યારેક સાચું તો ક્યારેક ખોટું. અને જ્યારે આની હદ થઈ જાય છે ત્યારે પત્ની ઉચ્ચારે છે કે હવે તો હું મારા પિયર ચાલી જવાની છું. અને આવી પડ્યો વધુ નવો પડકાર. યાદ આવ્યું ફિલ્મ બોબીનું ગીત. ગીત છે વિઠ્ઠલભાઈ પટેલનું, સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું, ઉદ્ગાર પડકાર અને પ્રતિકાર છે શૈલેન્દ્ર સિંહ અને લતા મંગેશકરના સ્વરમાં.

0: ये शाम मस्तानी। આજે અમે રજૂ કર્યો પ્રણયના પથ પર આવતી મૂંઝવણો અને અણધારી પરિસ્થિતિઓની કેટલીક વાતો અને એના પર આધારિત ગીતોનો કાર્યક્રમ પ્રણયમાં પડકાર। હવે આપના મિત્ર ઉદય મેઘાણીને આજ્ઞા આપશો, નમસ્કાર।
1: યે વિવિધ ભારતી હૈ, દેશ કી સુરીલી ધડકન।

0: ತರ.
1: એક વિઝન જે વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતની નેતૃત્વ પાવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047 ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુપ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતીક. ગિફ્ટ સિટી વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.

इस गीत के साथ ही कार्यक्रम ढलती जाए रात समाप्त हुआ। एफएम बैंड 102.4 मेगाहर्ट्ज़ पर विविध भारतीनों आ राजकोट केंद्र छे। श्रोता मित्रों, रात्रिना 11 થવા જઈ રહ્યા છે। બસ થોડી જ વારમાં દિલ્હી કેન્દ્રથી પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અપાશે।